0: નેલા રે જાઉ મારી નેલા, જાઉ મારી નેલા રે જાઉ મારી નેલા.
1: ઓય હો સુનુ છો
2: ઈબુઆ, એડે ટાન ખરાનો તમે કેન કે બહારુ છો? ના દેખબાર કે આકાશ નો નિયા બરસિલા બાગે લાગુચે.
1: અરે જરૂરી કામ ટે પડી ગલા પરે નહી ગલે નહી ચલે પોલે આમી જે સંગે સંગે.
2: ઓહો રે તમાર જરૂરી કામ હો, સાંગે છતાટા નહીં કરી મુડે ઉદા ગામછાટે દે કરી જો. આ તમાર જેન કલા ચશ્માટે રખી છો હેટા લગાલે તો હીરો બાગે દિશ ગો, હેટા લગી કરી ગલે ના હેતા ફિરબાર લાગી જદી ડેરી હેવા બોલે સાંગે પાન બોતલટા બી ધરી થો.
1: ઓહો રે મોર સિયાની, ઈ કથાટા જેન કહેલ નહીં મન કે પાયલા. અરે જાઉ મારવાનું નીચકે બચાવવા લાગી ઈ સબ કથા કરવાર કે પડવા, નહીં હેલે બીપો દે બુજલો.